0: સૈન્ય સમુદાયમાં
1: પેલાય ભરી
0: ઓન એર
1: એપમાં
0: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે બીએફબીએસ
1: યુ બીએફબીએસ ગોખા રેડિયો
3: મહાલેખા પરીક્ષકો 63 વાર્ષિક પ્રતિવેદનલે મુલુકમાં બેરોજગાર બઢ્દૈ ગયેકો દેખાએકો છ
4: આર્થિક વર્ષ 2081-82 માત્રી કરીબ 88.9 કરોડ રૂપિયા નયા બેરોજુ થપિએકો હો યો સંગઈ મુલુકો કુલ અદ્યાવધિક બેરોજુ 7.55 અર્બ 17 કરોડ રૂપિયા પુગેકો છ પ્રતિવેદન અનુસાર સંઘીય સરકારમાં 53 અર્બ 49 કરોડ પ્રદેશમાં 5 અર્બ 23 કરોડ સ્થાનીય તહમાં 19 અર્બ 5 કરોડ ર અરૂ સમિતિ તથા સંસ્થામાં 10 અર્બ 32 કરોડ રૂપિયા બેરોજુ દેખિએકો છ 753 સ્થાનીય તહમધ્યે 268 સ્થાનીય તહલે લેખા પરિચન નગરાએકો પાઇએકો છ પ્રતિવેદનલે નેપાલ એરલાઇન્સકો દાયિત્વ પણ બઢેર 55 અર્બ પુગેકો દેખાએકો છ 36 અર્બ ઋણકો સામાવ્યાસ નતિર્દા સંચય કોષ ર નાગરિક લગાની કોષ પ્રતિ દાયિત્વ 55 અર્બ રૂપિયા કરોડ પુગેકો છ તેસ્તે સરકારી સંપત્તિ વ્યવસ્થાપનમાં ગંભીર લાપરવાહી દેખિએકો છ અદાલતલે જફત ગર્ન આદેશ દિએકો સંપત્તિ પ્રતિવાદીકે કબ્જામાં રહેકો ર શ્રીલંકામાં દૂતાવાસકા લાગિ ખરીદ ગરિએકો કરીબ 87 કરોડ રૂપિયા બરાબરકો જગ્ગા સમેત અર્કેલાઈ બિક્રી ભઈસકેકો ખુલાસા ભએકો છ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ કરોડોકા મેસિન પ્રયોગવિહીન છન્ ભને કરીબ 9 કરોડ 17 લાખ રૂપિયાકા ઔષધિ મ્યાદ નાગેર ખેરા ગયેકો પ્રતિવેદનલે દેખાએકો છ તેસ્તે ઉદ્ધાર ગરિએકા 8,000 ભન્દા બઢી બાલબાલિકા મધ્ય 575 જના રાજ્યકે સંરક્ષણબાટ બેપત્તા ભએકો ઉલ્લેખ છ કૃષિ ક્ષેત્રમાં 32 અર્બ ભન્દા બઢી અનુદાન ખર્ચ ભએ પણ વાસ્તવિક કિસાનસમ્મ લાભ નપુગેકો ર 26 અર્બ ભન્દા બઢી મલ ખરીદ ભએ પણ કિસાનલે સમયમાં મલ નપાએકો પણ પ્રતિવેદનમાં ઔલાએકો છ પ્રતિવેદન અનુસાર ત્રિભુવન વિશ્વવિદ્યાલય અંતર્ગત કરીબ 1.74 કરોડ વર્ગ મીટર જગ્ગા મધ્ય 6,53,000 વર્ગ મીટર અતિક્રમણમાં પરેકો છ તેસ્ત સુદૂરપશ્ચિમ વિશ્વવિદ્યાલયકો કરીબ 380 વીઘા મધ્ય 300 વીઘા ર પોખરા વિશ્વવિદ્યાલયકો 625 રોપણી ભન્દા બઢી જગ્ગા પણ અતિક્રમણમાં પરેકો ઉલ્લેખ છ મહાલેખા પરીક્ષક કાર્યાલયકો પ્રતિવેદન અનુસાર 249 મધ્ય 153 ટેલિવિઝન સંસ્થાએ ઇજાજત પત્ર નવીકરણ કરેકા છન્ ભને 7 સંસ્થાએ નવીકરણ નગરી નિયમિત પ્રસારણ કરિરહેકા છન જેનજી આંદોલનકા કારણ કરીબ 1.5 ખર્બ રૂપિયાકો લેખા પરીક્ષણ હુન નસકેકો પણ પ્રતિવેદનમાં ઉલ્લેખ છ મહાલેખા પરીક્ષક તોઇમ રાયલે રાષ્ટ્રપતિ સમક્ષ પ્રતિવેદન પેશ કરદૈ સાર્વજનિક નિકાયમાં જવાબદેહિતા પારદર્શિતા ર વિત્તીય અનુશાસન કમજોર રહેકો ભન્દૈ 8 ક્ષેત્રમાં સુધાર આવશ્યક રહેકો સુઝાવ દિનુભએકો છ
3: यसैबीच राष्ट्रपति रामचन्द्र पौडेलले बढ्दो बेरोजुप्रति चिन्ता व्यक्त गर्दै सार्वजनिक निकायलाई आर्थिक अनुशासन पारदर्शिता र जवाफदेहिता कायम गर्न आग्रह गर्नुभएको छ
5: बेरोजु फर्सोट गरी वित्तीय अनुशासन कायम गर्ने दिशातर्फ अग्रसर हुनु सार्वजनिक निकायका पदाधिकारीहरू अझ बढी जवाफदेही हुनुपर्ने देख्दछु अनियमित रूपमा हुने सरकारी खर्चलाई निरुत्साहित गरी आर्थिक अनुशासन कायम भएमा मुलुकमा दिगो शान्ति सुशासन विकास र समृद्धिको युवा पुस्ताको आकांक्षा पूरा हुने मैले विश्वास लिएको छु
3: सर्वोच्च अदालतले नेपाल इन्भेस्टमेन्ट मेगा बैंक लिमिटेड का प्रमुख कार्यकारी अधिकृत सीईओ ज्योति पांडे हाजिरी जमानी में छाड़न आदेश दिया न्यायाधीश सारंगा सुवेदी और शांति सिंह थापा को इजलास ने वरिष्ठ अधिवक्ता को रहबर में अनुसंधान कर पांडे अनुमति दिदै हिरासत में राखे अनुसंधान गर्नुपर्ने अवस्था नदेखिएको निष्कर्ष निकालेको हो अदालत ने पांडे विदेश जानु पारे में अदालत को अनुमति अनिवार्य होने व्यवस्था गर्न पनि निर्देशन दिएको छ स्मार्ट टेलिकम को संपत्ति लीलाम प्रक्रिया संबंधी आपराधिक विश्वासघात लगायत आरोप में सीआईबी ले पाण्डेलाई पक्रेको थियो पशुपति क्षेत्र विकास कोषको कार्यकारी निर्देशक पद खारिज भएको छ संस्कृति पर्यटन तथा नागरिक उड्डयन मन्त्रालयले नयाँ कर्मचारी सेवा शर्त तथा सुविधा सम्बन्धी नियमावली 2083 जारी गर्दै यो पद हटाएको हो मन्त्रालयका अनुसार पुरानो नियमावली खारिज गरी नयाँ व्यवस्था लागू गरिएको छ कोषमा सदस्य सचिवलाई नै कार्यकारी अधिकार दिइएको अवस्थामा 2060 सालमा कार्यकारी निर्देशक पद थपिएको थियो नयाँ नियमावली लागू भएसँगै हाल कार्यरत कार्यकारी निर्देशक सुभाष चन्द्र जोशी पनि पदमुक्त हुनुभएको मन्त्रालयका प्रवक्ता जयनारायण आचार्यले जानकारी दिनुभएको छ विक्रमसम्म 2060 पछि पशुपति क्षेत्र विकास कोषको कार्यकारी निर्देशक पदमा 6 जनाले काम गरेपछि यो पद नै नरहने व्यवस्था भएको छ महालेखा परीक्षकको कार्यालयले हाउसिङ तथा अपार्टमेन्ट धनीका समस्या समाधान गर्न शहरी विकास तथा भवन निर्माण विभागलाई निर्देशन दिएको छ निर्माण सम्पन्न प्रमाणपत्र नलिँदा खरिद बिक्री रोकिएको र उपभोक्ता समस्यामा परेको गुनासोपछि यस्तो निर्देशन दिइएको हो महालेखाले कतिपय परियोजनामा नियम विपरीत जग्गा धनी पूर्जा जारी भइसकेको सुविधा नदिइएको तथा संरचनामा अनियमितता देखिएको भन्दै यसलाई नियन्त्रण गर्नुपर्ने बताएको छ साथै गैरकानूनी साथै खान कार्यान्वयन गरी सुरक्षित र व्यवस्थित आवास सुनिश्चित गर्न पनि विभागलाई आग्रह गरिएको छ। अहिलेसम्मका खबर यति नै, नमस्कार।
2: यो PFBS गोर्खा रेडियो हो।